0: માહિતી, કૃત્રિમ સામગ્રી અને વધુને વધુ આધુનિક એઆઈ જનરેટેડ સામગ્રીથી ઉદ્ભવતા પડકારો અંગે વાત કરી હતી. બે દિવસીય પરિષદમાં ભારતના વિકાસતા મીડિયા અને મનોરંજન લેન્ડસ્કેપ પર ઉચ્ચસ્તરીય ચર્ચાઓ સાથે ફાયર સાઇડ ચેટ્સ, ઉદ્યોગ પેનલ, સ્ક્રીનિંગ, નેટવર્કિંગ સત્રો, કરારોનું આદાનપ્રદાન અને એવોર્ડ સમારોહ યોજાશે. સરકારે જણાવ્યું છે કે દેશનું રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક લગભગ 61% વધીને આ વર્ષે માર્ચ મહિનામાં 1,46,000 કિલોમીટરથી વધુ થયું છે, જે 2014માં 91,000 કિલોમીટરથી વધુ હતું. આ ઝડપી વિકાસથી કનેક્ટિવિટી મજબૂત થઈ છે, બજારોની સુલભતામાં સુધારો થયો છે અને લોકો અને માલસામાનની ઝડપી અવરજવરને બળ મળ્યું છે. ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કનું હરિયાળુકરણ ગ્રીન હાઇવે નીતિ 2015ને આધારિત છે. આ નીતિ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વૃક્ષારોપણ માટે એક માળખું વિકસાવવા અને વાયુ પ્રદૂષણ અને ધૂળની અસર ઘટાડવા માટે ઘડવામાં આવી હતી. આ નીતિના કારણે સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઊભી કરવામાં આવી હતી. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ સીપીડીટીએ વર્ષ 2026-27 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબરથી વધારીને 21 નવેમ્બર કરી છે. ટેક્સ ઓડિટ રિપોર્ટ રજૂ કરવા અંતિમ તારીખ પણ 30 સપ્ટેમ્બરથી વધારીને 21 ઓક્ટોબર કરવામાં આવી છે. આજે વિશ્વ હૃદય દિવસ છે. હૃદયરોગ, તેનું નિવારણ અને વૈશ્વિક પ્રભાવ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે આજના દિવસે હૃદય દિવસ ઉજવવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ દિવસ લોકોને હૃદયરોગના લક્ષણો ઓળખવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, જોખમો અટકાવવા અને સમયસર તબીબી સહાય મેળવવાની યાદ અપાવે છે. યુનેસ્કોની કામચલાઉ યાદીમાં ભારતની 5 નવી જગ્યાઓ ઉમેરવામાં આવી, જેમાં શ્રેણી અને આંતરરાષ્ટ્રીય દરખાસ્તનો સમાવેશ થાય છે. આ સાથે ભારતમાં સમાવિષ્ટ યુનેસ્કો સ્થળોની સંખ્યા 78 થઈ છે. નવા ઉમેરાયેલા સ્થળોમાં બાગ ગુફા ચિત્રોના બૌદ્ધ ભીંત ચિત્રો, ચંબલ ખીણ મંદિર જૂથો, ગુપ્તકાળની ઉદયગીરી ગુફાઓ અને ગિનોરગઢનો આદિવાસી વારસો સામેલ છે, જેમાં સત્યાગ્રહ સ્થળનો પણ સમાવેશ કરાયો છે, જે ભારત અને દક્ષિણ આફ્રિકાને જોડતી શ્રેણી અને આંતરરાષ્ટ્રીય દરખાસ્ત છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે આ નવી જગ્યાઓ ભારતના વારસાની અસાધારણ વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર સેવામાં 25 પૂર્ણ કરી રહ્યા છે. જનસેવાથી દેશસેવાના મંત્ર દ્વારા પ્રેરિત આ યાત્રા નિરંતર અને અવિરત ચાલી રહી છે. આજે અમારી ખાસ શ્રેણીમાં અમે આપને સહકાર મંત્રાલય દ્વારા આ વિઝનને કેવી રીતે સાકાર કરી રહ્યું છે તે અંગે જણાવીએ.
1: ભારતના સહકારી ક્ષેત્રમાં 32 કરોડથી વધુ સભ્યો ધરાવતા 8,50,000થી વધુ નોંધાયેલો સમૂહનો સમાવેશ થાય છે, જે ગ્રામીણ ભારતના લગભગ 98% ભાગને આવરી લે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલય જુલાઈ 2021માં અસ્તિત્વમાં આવ્યું હતું. સહકારી ક્ષેત્રનો સૌથી મોટો લાભ સહકારી બેન્કિંગને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ સાથે સાંકળવાનો છે. નવી દિલ્હીમાં ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે લાખો ગામડાઓ, મહિલાઓ અને ખેડૂતોની સમૃદ્ધિનો માર્ગ મોકળો કરી રહ્યું છે.
2: આજ ભારત મેં હમ સરકાર ઓર સહકાર કી શક્તિ કો એક સાથ જોડકર ભારત કો વિકસિત બનાને મેં જૂટે હૈ. હમ સહકાર સે સમૃદ્ધિ કે મંત્ર પર ચલ રહે. ભારત મેં આજ 8 લાખ યાની 800,000 સહકારી સમિતિયાં હૈ, યાની દુનિયા કી હર ચોથી સહકારી સમિતિ આજ ભારત મેં હૈ.
1: સહકારી ક્ષેત્રનું એક ઉત્તમ ઉદાહરણ ભારત ટેક્સી છે. ભારત ટેક્સી સાથે જોડાયા બાદ ચાલક રાજીવ કુમારે તમામ સાથી ડ્રાઈવરોને ભારત ટેક્સી અપનાવવા અપીલ કરી.
3: મેં સભી સે રિક્વેસ્ટ યે કરૂંગા ડ્રાઈવર ભાઈઓ સાથી ભાઈઓ સે કે સભી સહકાર ભારત ટેક્સી સે જોડાય ઓર ઇસમે જ્યાદા સે જ્યાદા કામ કરે. સહકારતા કા યે હૈ સહકાર સે સમૃદ્ધિ કી ઓર, તો ઇસકો ભી સમજને કી જરૂરત હૈ. જો વિઝન હૈ કે લોગો કે ઉત્થાન કે લિયે જો કાર્ય કર રહે હૈ ઉસમે સહકારતા મેં અપની ભાગીદારી નિભાઈ.
1: 5 વર્ષમાં સહકાર મંત્રાલયે સહકારી સંસ્થાઓને સમાવેશી વિકાસના એન્જિનમાં પરિવર્તિત કરી છે. હર્ષલ પંડ્યા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આજે બપોરના સત્ર દરમિયાન બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ 0.5% ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો મુજબ સેન્સેક્સ

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન એઆઈઆર આ મોબાઈલ એપ્લિકેશન પર. એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે આપની સાથે છે તરુલતા કરોડિયા. તમામ મિત્રોને તરુલતા કરોડિયાના સહસ્નેહી નમસ્કાર.

મિત્રો, આજે છે 29મી સપ્ટેમ્બર 2026 વર્લ્ડ હાર્ટ ડે. WHO દ્વારા 1999માં આજના દિવસને વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું અને આ વખતની થીમ છે ડોન્ટ મિસ અ બેસ્ટ, લક્ષણોને ના અવગણતા. મિત્રો, વર્લ્ડ હેલ્થ ફેડરેશન દ્વારા ભારતમાં દર વર્ષે લગભગ 28 લાખથી વધુ લોકો હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામે છે એવો એક સર્વે કરવામાં આવ્યો છે. અને પહેલાં હાર્ટ એટેકનું પ્રમાણ મોટી ઉંમરના લોકોમાં જોવા મળતું હતું, પરંતુ હવે 18થી લઈને 40 વર્ષની ઉંમરે પણ ગમે ત્યારે હાર્ટ એટેક આવતો આપણે નજરે પડે છે. મિત્રો, છાતીમાં દુખાવો, પરસેવો થવો, ચક્કર આવવા, શ્વાસ ચડવો, આ બધા સામાન્ય લક્ષણોની સાથે અનેક આધુનિક લક્ષણો પણ આ હાર્ટ એટેકની બીમારીમાં જોડાયા છે, જેમ કે સ્ટ્રેસ, ડિપ્રેશન, કોમ્પિટિશન, હેલ્ધી ડાયટનો અભાવ, ઊંઘનો અભાવ, મેસી લાઇફસ્ટાઇલ. આ બધા કારણો પણ જવાબદાર બને છે એક હૃદયરોગના હુમલા માટે. અને એટલે જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું એવું કહેવું છે કે તમે દિવસમાં રોજ 30થી 40 મિનિટ

સુધી ચાલો, મેડિટેશન કરો, તમારું ડાયટ હેલ્ધી રાખો, પૂરતી ઊંઘ લો, સ્ટ્રેસ અને ડિપ્રેશનથી દૂર રહો અને રેગ્યુલર રૂટીન ચેકઅપ કરો. અને કોઈ પણ લક્ષણો તમને દેખાય તો એને જરાય અવગણો નહીં અને કોઈ પણ જાતના પોતે જાતે અખતરા કર્યા વગર સીધા ડૉક્ટર પાસે જઈ એમની સલાહ લો.

0: आप સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરાસોના અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ્લિકેશન પર. કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મિત્રો, વર્લ્ડ હાર્ટ ડેની સાથે સાથે આજે છે નો ફૂડ લોસ, એટલે કે નો ફૂડ વેસ્ટેજ ડે. અનાજનો બગાડ ના કરવો, પાણીનો બગાડ ના કરવો. મિત્રો, ગીત ગુર્જરી કાર્યક્રમના માધ્યમ પરથી, ગીત ગુર્જરી આ પ્લેટફોર્મ પરથી આપણે આ વિષય પર અનેકવાર ચર્ચા કરી ચૂક્યા છે, ખરું ને? લગ્ન, પાર્ટી, બુફે, હોટલ, રેસ્ટોરન્ટ અને ઘરમાં થનારો અનાજ અને પાણીનો બગાડ. તો હવે નવું શું? હા મિત્રો, નવું શું છે આમાં? એ જ તો નવું શું, એ જ ચેલેન્જ છે. મિત્રો, ગઈકાલે જ મારા એક આરજે મિત્રએ મને એવું પૂછ્યું કે મેં બેન, હોળી, દિવાળી, નવરાત્રિ, રક્ષાબંધન આ તહેવારો તો દર વર્ષે આવીએ, અમે શ્રોતાઓને દર વખતે નવું શું આપીએ? પ્રથા એ જ, પરંપરા એ જ, રીતો એ જ, કથા એ જ, ગીતો એ જ, તો નવું શું? મિત્રો, દર વખતે કંઈક નવું કરવું જ જોઈએ એ જરૂરી નથી. દર વખતે ફેશન બદલાય છે, પ્રથા બદલાતી નથી, કથા બદલાતી નથી, પરંતુ તમારી કહેવાની, તમારી રજૂઆત કરવાની સ્ટાઇલ, તમારી વાતને જે રીતે તમે કહો છો એ કહેવાની રીત પણ તમે બદલો તો એ શ્રોતાઓને નવું લાગે, ખરું ને?
1: આવે તો તને વાત કહું ખાનગી.
2: એ જૂનાગઢના સીતાફળ, એ મારા ધોળકાના દાડમ.

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતને આ જગતનો તાત કહેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર રાજ્ય સરકારે 26 સપ્ટેમ્બર 2026 રોજ કુલ 34 જિલ્લામાંથી 32 જિલ્લા અને 358 તાલુકામાંથી 262 તાલુકા એટલે કે રાજ્યના કુલ 74% વિસ્તારને દુકાળ જાહેર કર્યો છે. ટીગર વન લાગુ પડ્યો છે એટલે કે ઓછો વરસાદ અને પાકને નુકસાન, ઓછો પાક અથવા તો પાકને ખૂબ થયેલું નુકસાન. અને આના માટે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ખેડૂતોને 12 જેટલી રાહતો આપી છે.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના, અને એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ એટલે ગીત ગુર્જરી. મિત્રો, આ જગતનો તાત એટલે કે ખેડૂત, અને આ ખેડૂત અત્યારે પોતાનું ખેતર અને પોતાનો પાક જોઈને પોક મૂકીને રડી રહ્યો છે. કારણ કે પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય હવે એને અંધકારમય લાગી રહ્યું છે. હવે આગળ શું થશે, આ પ્રશ્નચિહ્ન એની આંખોની સામે તરવરી રહ્યો છે. અને મિત્રો, જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે ખેતરમાં જે બીજ વાવ્યા છે અને બીજા અનેક કારણોસર એણે કરજો પણ લીધો છે અને પોતાની મૂડી પણ લગાડી છે અને ખૂબ મોટું નુકસાન થયું છે, તો હવે એની ભરપાઈ કઈ રીતે કરવી? મિત્રો, જ્યારે આવું થાય ત્યારે નકારાત્મક વિચારોથી મન ઘેરાઈ ઉઠે છે, મનમાં અનેક નબળા વિચારો આવવા લાગે છે અને એના કારણે અનેક જોખમી પગલાઓ પણ ખેડૂતો ઉપાડતા હોય છે. હાલમાં જ્યારે 26 સપ્ટેમ્બર 2026 રોજ દુકાળ જાહેર થયો ત્યારે ટીવી પર એની સાથે સાથે એક સમાચાર પણ બતાવી રહ્યા હતા. મિત્રો, ખેડૂત પોતાનું ખેતર જોઈને, પાક જોઈને રડી રહ્યો છે અને પોતાના પરિવારની સામે એક વાક્ય એવું બોલી જાય છે કે હવે તો આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ દેખાઈ નથી રહ્યો. આ વાક્ય 11 વર્ષના એના બાળકના કાને પડે છે અને તે દિવસથી એનો 11 વર્ષનો બાળક એ પડછાયાની જેમ પોતાના બાપની સાથે સાથે ફરી રહ્યો છે. કારણ કે એને એવું લાગે છે કે જો એ એની સાથે ન હોય તો કદાચ એના બાપ એટલે કે એનો પપ્પા કોઈ જોખમી પગલું અથવા તો કોઈ ખોટું પગલું ના ભરી લે. મિત્રો, આ છે આજના ખેડૂતોની સ્થિતિ.

आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना अने न्यूज ऑन एआईआर मोबाइल एप्लिकेशन पर कार्यक्रम गीत गुर्जरी। मित्रों आ तो थई सिक्कानी एक बाजु, सिक्कानी बीजी पण बाजु छे। यूएनईपी एटले के युनाइटेड नेशन एनवायरमेंट प्रोग्राम फूड वेस्टेज इंडेक्स रिपोर्ट 2024 એમણે બહાર પાડ્યો, એમાં એવું નોંધવામાં આવ્યું છે કે ભારતમાં દર વર્ષે 78.2 મિલિયન ટન ખાવાનું માત્ર બગડે છે, એટલે એનો બગાડ થાય છે। અને ચોંકાવનારી બાબત તો એ છે કે આ બગાડ માત્ર ઘરમાં થનારો બગાડ છે, એટલે કે ઘરમાં જે અનાજ બગાડવામાં આવે છે, ફૂડ વેસ્ટ થાય છે, એનો આ આંકડો છે। એટલે કે આપણે જે લગ્ન, બુફે, પાર્ટી, હોટલ, રેસ્ટોરન્ટ, એ આંકડા તો જુદા જ છે, આ માત્ર ઘરમાં થનારો બગાડ છે। 78.2 મિલિયન ટન દર વર્ષે ભારતમાં દર વર્ષે દરેક વ્યક્તિ દીઠ સરેરાશ 55 કિલો અનાજ ફેંકવામાં આવે છે। મિત્રો એટલું જ નહીં, જે કુલ ખેતીનું ઉત્પાદન થાય છે એમાંથી સરેરાશ 30-40% અનાજનો બગાડ થતો હોય છે। મિત્રો આ બગાડની જો કિંમત લગાડવામાં આવે તો એ કિંમત થાય છે 1.5 લાખ કરોડ રૂપિયા, અને આ કિંમતમાં લગભગ 37 કરોડ લોકોનું પેટ ભરાઈ શકે એમ છે।

आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना अने न्यूज ऑन AIR मोबाइल एप्लिकेशन पर आपनो मनगमतो कार्यक्रम खरा सोना जेवो कार्यक्रम गीत गुर्जरी। मित्रों, अपने घर में अनाज शाकभाजी अने फळो जे भरता होईए छे ए रोज रोज बजारे जई के रोज रोज ऑर्डर करीने भरता नथी। लगभग अठवाडिया जेटलो सामान आपणे एक साथे भरी देता होय छे। घणा लोको महिनानो भरे छे, घणा लोको वर्षोनो भरे छे, परंतु शाकभाजी जेवी वस्तु जे छे, शाकभाजी अने फळ ए लोको लगभग अठवाडिया जेटलो मंगावता होय छे। हवे जेवो आ शाकभाजी अने फळो आवे एटले आपणे एने फ्रीजमां मूकी दईए। आपणे फ्रीजमां गोठवती वखते एवो विचार नथी करता के पालकनी शाकभाजी छे तो ए जल्दी बगड़ी शके छे, कोई एवो फळ छे जो जल्दी बगड़ी शके छे तो एने आगळना भागमां राखीए, जे शाकभाजी बगड़वानी नथी वेली एने पाछळना भागमां राखीए। जो तमे आ रीते फ्रीज गोठवशो तो આગળ જે બગડનારી જે જલ્દી બગડી જશે એવી શાકભાજી છે એનો વપરાશ થઈ જશે। હવે પાલકનું શાક તમે લઈને આવ્યા છો, પાલકની ભાજી લઈને આવ્યા છો અને એ 7 દિવસ સુધી જો ફ્રીજમાં રહી તો એ બગડી જવાની છે, અને પછી જે મેં તમને આંકડો આપ્યો હતો કે અનાજ ફેંકવામાં આવે છે એ ફેંકવામાં તમારો નંબર પણ આવી જાય છે। મિત્રો, જ્યારે કેરીની સિઝન આવે છે, 4-5 પેટી એક સાથે જાણે કે કેરીનો દુકાળ પડી જવાનો છે અને કેરી આપણને પછી ખાવા જ નહીં મળે એમ આપણે લઈને આવીએ છીએ। કેરી ફળ એવું છે કે જે જલ્દી બગડતું હોય છે। હવે એક કેરી બગડે એટલે બીજી અનેક કેરીઓને બગાડતી હોય છે, અને આપણે એક સાથે કેટલી કેરી ખાવાના એટલે એમાંની અનેક આ જે પેટીઓ લઈને આવીએ છીએ એમાંથી અનેક કેરીઓ બગડી જાય છે અને એ બગડેલી કેરી ફેંકવામાં જાય છે, અને આપણે પણ જે અનાજ ફેંકીએ છીએ એમાં આપણા ઘરનો નંબર પણ આવતો હોય છે। આવું જ દરેકે દરેક ફળ, દરેકે દરેક શાકભાજી માટે થતું હોય છે। એટલે FIFO આપણને શાળામાં કોલેજમાં ભણાવવામાં આવ્યું હતું, FIFOનો રૂલ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કે જે પહેલાં લાવ્યા છો એને પહેલાં તમે વાપરી નાખો અને પછી બીજા વસ્તુ લાવો। અનાજને એટલું બધું પણ ન ભરી દેવું જોઈએ કે ઘરને તમે સ્ટોર બનાવી દો, જરૂર પડે ત્યારે સ્ટોરમાંથી જઈને લઈ આવો। એક્સપાયરી ડેટ, મિત્રો, આપણે ઘણા બધા અનાજોના જે પેકેટ આવતા હોય છે એના પર એક એક્સપાયરી ડેટ લખેલી હોય છે। હવે તમને ખબર હોય કે આ વસ્તુ આટલા જલ્દી એક્સપાયર થવાની છે, હવે એક મહિનાની અંદર એક્સપાયર થઈ જવાની છે, તો એ વસ્તુને પહેલાં વાપરી નાખવી જોઈએ। એ એક્સપાયર થાય ત્યાં સુધી રાહ ન જોવી જોઈએ, અને પછી અરે હવે તો એ એક્સપાયર થઈ ગઈ કરીને આપણે ફેંકી ન દેવી જોઈએ, કારણ કે એ પણ તમારા ઘરનો નંબર પહેલાં આંકડામાં આવી જશે જેમાં ઘરમાં અનાજ ફેંકવામાં આવે છે। તમે કહો છો ને કે ના ના, અમે તો પ્લેટમાં એટલું જ લઈએ છીએ જેટલી જરૂર છે ને માપસર બનાવીએ છીએ ને, અમારા ઘરમાં તો અનાજનો બગાડ થતો જ નથી, તો એવું નથી। દરેકે દરેક ઘરમાં આ રીતનો અનાજનો બગાડ થતો હોય છે, આપણે ઘરને જ સ્ટોરેજ બનાવી દેતા હોય છે, જાણે કે વસ્તુઓ પછી મળવાની જ નથી, એટલે જેટલી જોઈએ એટલી જ લાવો, એટલું જ વાપરો, એ વપરાય જાય પછી બીજું લાવો, જૂનું હોય એ પહેલાં વાપરો, નવું હોય એ પછી વાપરો, જે એક્સપાયર થવાનું હોય એ પહેલાં વાપરી નાખો એક્સપાયરી ડેટની પહેલાં, અને એક્સપાયરી ડેટ થઈ જાય પછી એને ફેંકવાનો વારો ન આવે એનો રાહ આપણે ધ્યાન રાખવું જોઈએ। તો આજે નો વેસ્ટેજ ફૂડ ડે છે એ ખરેખર સાર્થક થાય, અને ખરેખર જે લોકો 37.5 કરોડ જેટલા લોકો છે જેમનું પેટ ભરાઈ શકે છે એ ખરેખર ભરાઈ શકે, અને જે કુપોષણથી મૃત્યુ પામે છે એ લોકો પણ બચી શકે।